0: હેલો,
1: ઠંડા પડે છે ને, ગાડી નું કઈ કામ છે નઈ?
0: હેલો,
1: મેં આકાશવાણી એકતા રેડિયો પરિવાર છે, આપકા અપના રેડિયો સાથી ગુજરાત ભાવનગર છે અફજલ વાર્તાલાપ દોસ્તાના બાત કર રહા હું. ક્યાં મેરી વાર્તાલાપ આકાશવાણી કુરુક્ષેત્ર પર હો રહી હૈ?
0: જી જી જી, આકાશવાણી કુરુક્ષેત્ર પર આપ અપની રેડિયો મિત્ર આરતી સે બાત કર રહે હૈ આજ. ઓર
1: બહોત બહોત
0: જી,
1: બહોત બહોત શુક્રિયા.
0: હા જી, ઓર ક્યા કરતે હૈ આપ?
1: મેરા સ્ટોર ટાઈપ શોપ હૈ, વેફર્સ હૈ, બિસ્કિટ હૈ,